0: શ્રોતાજનો, ઓકલેન્ડ શ્રી સત્ય સાંઈ સંસ્થા તરફથી આપ સૌને અમારા જય સાંઈરામ. દર રવિવારે સવારે 7 વાગ્યાથી 10 મિનિટ સુધી આપ ગુજરાતી ભાષામાં સાંઈ વચનામૃત સાંભળી શકશો. યાદ રાખશો, દર રવિવારે સવારે 7 વાગે 10 મિનિટ સુધી સાંઈબાબાની અમૃતમય વાણી સાંભળી કૃતાર્થ થવા પ્રયત્ન કરશો. આ છે પ્લાનેટ FM 104.6.
1: Senior Focus is a reflective radio program designed for those 50 plus, where you can listen to a wealth of knowledge and expertise and insights coming from within our senior community. Our range of topics and guests stretching from the personal to the professional, from advocates to inventors and heritage buffs, will offer unique perspectives. Our Senior Focus program is on at 5:25 p.m. on Sundays. Or listen online at any time at planetaudio.org.nz/Senior Focus.
2: Wild beaches,
3: the number of restaurants.
2: I love cycling around the waterfront.
4: Seeing the sea and knowing that it's full of dolphins and whales.
5: I go tramping every weekend.
6: Loving Auckland.
7: There's always something in the
8: Kawaii.